સંગી હો, આજ કે બાલવાટિકા કાર્યક્રમ આપમલા કેસે લગીસ તેલા આપણ નાન નાન હાથમાં ચિઠ્ઠીમાં યા ઇમેલમાં આપણ જમ્મો મયા પ્રેમલા હમણ તક જરૂર ભેજો. આપ મન કી ચિઠ્ઠી કે હમલા અગોરા રહી અવ આપ મન કી ચિઠ્ઠી પાતી સે હી હમલા ઔ મન પ્રસન્ન હો જથે. તો આવો ઇહી સંગમાં અપન ચંચલ દીદીલા દો બિદા. જય હિન્દ.